ગ્રામ ભારતીય કાર્યક્રમ ભણવાવાળા અમારા સગળા કિસાન ભાઈઓ અને બહેનોની આ પ્રિયા રેડિયો સખી કંચનરા ઘણા ઘણા રામ રામ સા. તો કિસાન ભાઈઓ, આપણા એન પસંદના કાર્યક્રમને માઈને આપ સબરો સ્વાગત કરા હા. ને રોજરી ભાતી આજે બી મેં આપણે વાસ્તે ખેતીવાડી ને પશુપાલન સુ જોડીઓડી નવી નવી જાણકારીઓનો ખજાનો મેં લેણ આયા હા. તો મારા ગામવાળા સગળા કિસાન ભાઈઓ, આજે આપા આપણા એન કાર્યક્રમને માઈને આપા વાતા કરો કિસાના રે વાતા, જેને મેં આપણે પહેલાં વાત કરાઈઓ હીટ વેવ શું ફસલોની કીકણ બચાવણો, ને દૂજી વાત કરાઈઓ આપણા કમ લાગતવાળી ખેતીરા તરીકા રહી, ને એને સાથે સાથે વાત કરાઈઓ ગરમી રે મેં દૂધ ઉત્પાદન કીકણ બઢાવણો, ને એને સાથે સાથે કિસાન ભાઈઓ રે મનોરંજન રે વાસ્તે ગીત સંગીત બી હોણાવોલા. તો કિસાન ભાઈઓ, સૌ પહેલાં વાત કરો આપણા હીટ વેવ શું ફસલોની કીકણ બચાવણી. તો કિસાન ભાઈઓ, પૂરો દેશ ગરમી શું પરેશાન હૈ, મને કી પરેશાન કોની બલ્કિ કિસાન ભાઈઓની ફસલ ભી ઝુલસ રહી હે. એડારમાં હેંગ કિસાન ભાઈઓની આ જાણકારી વેણી ચાઈજે તાકી આપણી ફસલ ઝુલસવા શું બચા શકે. મય જૂનરી ભીષણ ગરમીરો કિસાનોની ફસલ માટે ઘણો ઘેરો અસર પડે હે. એડારમાં કિસાન ભાઈઓની આપણી ફસલની બચાવણાર વાસ્તે ઉપાય કરના ચાઈજે. કિસાન ભાઈઓ, ગરમી રે મોસમ રે મેં જે તાપમાન 40 ડિગ્રી સુ ઉપર ચલો જાવે ને લૂ ચાલવા લાગે તો એનો સીધો અસર ફસલો રે માથે પડે હે. તેજ ગરમ હવા માટીની નમી તેજી સુ ખતમ કરી દેવે હે, જીન સુ પૌધા રે મેં પાણીની કમી વેજાવે હે. તો કિસાન ભાઈઓ, એને વાસ્તે આપણે વાત કરીએ સમય રે માથે સિંચાઈ કરની. કિસાન ભાઈઓ, ખેતની સમય સુ પાણી દેણું સબ સુ જરૂરી હોવે હે, ને પાણી દેણા રે બાદ હલકી નિયમિત સિંચાઈ કરનો ચાઈજે તાકી પાણી જલ્દી કોની સોખે. ડ્રીપ યા સ્પ્રિકલ સિસ્ટમનો ઇસ્તેમાલ કરવાશો 30-50% પાણીની બચત હોવે હે. તપતા તાવડા રમાય ખેતર રમાય પાણી દેણાશું પાણીરો વાષ્પીકરણ ઘણો હિ તેજી શું હોવે હે, જીન શું માટીની નમી જલ્દી ખતમ વે જાવે હે, ને પૌધાની પર્યાપ્ત નમી કોની મિલ પાવે હે. લુરા થપેડા જદરાત રમાય બી મહેસૂસ કિયા જાવે હે. એડા રમાય કિસાન ભાઈ આપણી ફસલની સુબહે ને રાત્રે માય પાણી દેણું, પણ એને વાતરો ધ્યાન રાખણો કે ઘણો પાણી કોણી દેણું એન શું ફસલ ખરાબ હોનારી સંભાવના બની રહેવે હે. દૂજો હે મલ્ચિંગ. કિસાન ભાઈઓ, મલ્ચિંગ રે દોરાન ફસલ રે આડેપાડે સૂખી ઘાસ પત્તિયા યા પ્લાસ્ટિકની સીટ બિછાવણી, મલ્ચિંગ શું પાણીરો વાષ્પીકરમ કમ વેજાવે હે, ને નમી માટી રે માઈને હિ બની રહેવે હે. મલ્ચિંગ શું માટીની નમી 25-40% તક ઘણા સમય તક બની રહેવે હે, જીન શું પૌધા જલ્દી કોની સૂકે.

0: ઘણી ખાડ ડાલવા સુધી બચણો ચાહીજે. કિસાન ભાઈઓ, જે તાપમાન ઘણો હોવે, જે કિસાન ભાઈઓની ઘણી ખાદ કોણની ડાલની, ઘણા તાપમાન રમાય ખાડ ડાલવાશું, નવી પત્યા તેજીશું નીકળવા લાગે, જીનશું તેજ તાવડા રમાય ઝુલસ જાવે હે. એડા રમાય જરૂરી હે કે કિસાન ભાઈ ઘણી ખાડ ડાલવાશું બચણો ચાહીજે. આવશ્યક પોષક તત્વોની ચૂંટણું. કિસાન ભાઈઓ, ખેતરમાં ઇન તાપમાન રમાય ભારી ખાડ ડાલવાશું બચણો ચાહીજે, પણ ગરમી શું પ્રભાવિત પૌધાની ખનિજ જીકન નાઇટ્રોજન ને પોટાશ શું લાવે શકે હે, પણ વે લૂમાંય ઝુલસ જાવે હે, તો ઇન પોષક તત્વ શું ઊનની રાહત મિલે હે. ઇનને અલાવા ફસલ રી પ્રતિરોધક ક્ષમતા ભી વિકસિત હોવે હે. ફસલ ચેન ને સમય રો ધ્યાન રાખણું. કિસાન ભાઈઓ, તેજ ગરમી ને લૂ રે ચાલતા કિસાન ભાઈની છટાઈ કોણી કરની, અગર સંભવ હે તો સૂકી શાખાઓની પત્તીઓ રી ભી છટાઈ કોની કરણી, ક્યુંકિ એ સૂકી શાખાએ ને પત્યા ભીષણ ગરમી રે દૌરાન પૌધા યા પેડ રે બાકી હિસ્સોની અતિરિક્ત છાયા દેનારમાં મદદ કરી શકે હે. સબ્જીઓરી નવી પૌધની અરા સેડનેટ શું પૂરી તરહ ઢાંક દેણી. કિસાન ભાઈ, સબ્જીઓરી તોડાઈ કેવલ સુબે યા સામરે વખતથી કરણી. બેલવાળી સબ્જીઓમાં હલકી સિંચાઈ શું ઉચિત નમી બનાવી રાખણી. ફસલોરમાં કીટો ને બીમારીઓની જાંચ કરતો રહેણું ચાહીજે. કિસાન ભાઈઓ, નવા ફલદાર પૌધોની ઢાંકેન લૂ શું બચાવણું. તનારે નીચલા હિસ્સા માટે બોલ્ડો પેસ્ટ લગાવણું. ઇન વાસ્તે 2 કિલો નીલા થોતા, 3 કિલો ભૂજા ચૂના ને 30 લિટર પાણીનું મિશ્રણ તૈયાર કરણું. બાગોરોમાં ખરપતવાર નિયંત્રણ ને નમી સંરક્ષણ વાસ્તે મલ્ચિંગનો ઉપયોગ કરવો ચાહીજે. બેર રે બાગોરોમાં એપ્રિલ મઈ મહિનારમાં છટાઈ કરીને બોલ્ડો પેસ્ટ લગાવણું. નવા બાગ લગાવણાવાળા કિસાન ભાઈ ખેત તૈયાર કરીને ઉચિત દૂરી માટે 3 ફીટ ચોડા ને 3 ફીટ ગહેરા ખડ્ડા ખોદીને ખુલ્લા છોડ દેણા. ઉંડરે બાદ સડિયોળી ગોબરની ખાદ ને 2 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટની અચ્છી તરહ શું મિલાવીને ભરણી ચાહીજે. તો કિસાન ભાઈઓ, આગે બી આપણા વાત તો અહીં જારી રાખોલા ને ઇન વાતા રવચ આપણું મનોરંજન કરાવો બળિયાસુ રાજસ્થાની ગીત શું. તો આવો કિસાન ભાઈઓ, આપા હુણો ગીત, પણ ઊણશું પહેલાં હુણો જરૂરી સંદેશ.
1: આકાશવાણી એટ 90 90 સાલ કી આવાઝ, દિલ સે દિલ તક નોન સ્ટોપ ધમાલ, પુરાની યાદે નયા જોશ હૈ, દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ. આકાશવાણી કે ગૌરવમય 90 સાલ.